0: સંગ મેચ ખેલેલા હોડરો ફાઇનલ મુકાબલો 31 મહિને અહેમદાબાદમાં ખેલ્યો જાવેલા એણુ પહેલી કાલ ખેલીજા ક્વાલિફાયર મુકાબલામાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ગુજરાત ટાઇટન્સને 92 રનનું હરાર ફાઇનલમાં પૂગકી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આકાશવાણી હર મહિના પ્રસારિત કર્યા જવાવાળા ખાસ કાર્યક્રમ મન કી બાતમાં 31 મહિને વિચાર બતાવેલા ઇસારો આપી મુફત નંબર 1800117800 માથે 29 મહિ તઈ રાય દે શકો હો આખીરમાં ખાસ સમાચાર એક ફેરું સુન લે રહો પ્રદેશ ઘણખર હલકામાં જબરદસ્ત તાવડા આવી છે લૂ રો અસર શ્રી ગંગાનગરમાં પારો 48 ડિગ્રી સેલ્સિયસ ને પાર કિનો સુપ્રીમ કોર્ટ વોટર લિસ્ટના વિશેષ ગહન પુનરીક્ષણ SIR ને વૈધ બતાયો કેન્દ્રીય મંત્રીમંડળ રી માલી મામલાની સમિતિ સાર્વજનિક વિતરણ પ્રણાલી રાતેત રાશન લાવણ લેજાવણ પ્રબંધન સહાયતા યોજના સાર્થક PDS ને જારી રાખણ રી મંજૂરી દીની RPSC RAS રા 607 ઓહદા માથે ભરતી સારો વિજ્ઞપ્તિ જારી કિની ઓનલાઈન તરીકાઓ અરજીયા દેવણ રો કામ 4 જૂન નું શરૂ ભેલા ઇસાગી પ્રાદેશિક સમાચાર બુલેટિન પૂરો થયો નમસ્કાર
1: FM 101.5 MHz પર યે આકાશવાણી સવાઈમાધોપુર કા રણથંભોર ચેનલ હૈ શામ કે 7 બજે હૈ અબ કિસાન ભાઈ સુનેંગે અપના મનપસંદ કાર્યક્રમ ગ્રસકો કે લિયે

કિશન ભાઈ, આપણે કાર્યક્રમ ટાઈમ હોય તો જાતા જાતા ઝાંડલામાં આજકા સવાઈ માધોપુર આસપાસ ક્ષેત્રો તાપમાન, આજ સવાઈ માધોપુર આસપાસ ક્ષેત્રમાં ન્યૂનતમ તાપમાન દર્જ કર્યો ગયો હો 34 ડિગ્રી સેલ્સિયસ એવમ અધિકતમ તાપમાન રહ્યો 45 ડિગ્રી સેલ્સિયસ. કાર્યક્રમ ટાઈમ હોય તો દેવ વિદાતા કા ગુલાબભાઈ કો રામ રામ સા.